આગબનો ક્યાં યહી પ્યાર હે યા ગીતા ઉપરાંત મુખાલી સ્વાતી તુમકાય કોઈ તાં શાન હાણી ગાઈલે હે ગીત હે ગીતાચે નામ જાવને સા સાળોર યો ઉદય ભેંબરે હાંચી રચના આગબનો અશોક પદકી હાણી સંગીતબદ્ધ કેલે હે ગીત આયકુયા 233.1 મીટર મારેચ 1287 કિલો હર્ટ્સાંચેર શુભ પ્રભાત હ્યા કરમીતલ્યાન.